નમસ્કાર, સુપ્રભાત. આજે FM 96.7 મેગાહર્ટ્ઝ પર દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આજે શનિવાર, વૈશાખ દિનાંક 26, શક સંવત 1948, તારીખ 16 મે 2026. અત્યારે સવારના 5:59 થઈ છે. શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે અમારી આજની પ્રથમ પ્રસારણ સભાનો આરંભ કરીએ છીએ. સભાના આરંભે આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર 96.7 FM પરથી રજૂ કરીએ છીએ અર્ચના ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના. પ્રસારણ 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રથી કરવામાં આવ્યું.

અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે હૃદયની ભાષા.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના. પ્રસારણ 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રથી કરવામાં આવ્યું.

અને કેળવાયેલી માતાને જે 100 શિક્ષક સાથે સરખાવવાનીનું સત્ય તેને જ આભારી છે. તેથી ખરી વાત હૃદયના અને બુદ્ધિના માપદંડોના મૂલ્યાંકનની જ છે. આ મૂલ્યાંકન જ્યારે સધાય છે ત્યારે આપોઆપ માણસ હૃદયની કે અંતઃકરણની ભાષાથી વ્યવહાર જીવનના તમામ પ્રસંગે પોતાના કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકે છે. પરંતુ જ્યાં સુધી આમ નથી થતું ત્યાં સુધી કેવળ બુદ્ધિના આધારે સ્વલક્ષી હેતુઓને પાર પાડવા અને તેનામાં રહેલા અહમનો વિસ્તાર કરવાના નુસ્ખા સ્વરૂપે તેનો જીવન વ્યવહાર નિભાવે છે, જે અનેકવિધ સમસ્યાઓ અને પ્રશ્નોની હારમાળા સર્જી આપે છે. કારણ કે બુદ્ધિને કેટલી જીભ હોય છે તે કહેવું કે ગણવું મુશ્કેલ છે. હૃદયની ભાષા માટે તો કેવળ એક જ જીભ હોય છે. આપણા નરસિંહ, મીરા, સુરદાસ કે કબીર હૃદયની ભાષાના દ્રષ્ટાંત છે, જ્યારે હિટલર, સિકંદર કે મોહમ્મદ ગઝનવી વગેરે બુદ્ધિની ભાષાના દ્રષ્ટાંત છે. જ્યાં સુધી આ બુદ્ધિ કે અહંકાર રૂપી બીજ હૃદયરૂપી ધરતીમાં ધરબાઈ જતું નથી કે તેમાં તદ્રુપ થઈ જતું નથી, ત્યાં સુધી તે પોતાની સખ્તાઈને ત્યજી શકતું નથી. અને તેમ નથી થતું તો તેમાંથી નવસર્જનના અંકુર પણ ફૂટી શકતા નથી. વિશ્વ ઉપર બુદ્ધિ કે અહમની ભાષા છવાઈ ગઈ છે ત્યારે ત્યારે આતંક કે વિસર્જનની કથાઓ સર્જાય છે, અને હૃદયની ભાષાનો પ્રભાવ વધ્યો છે ત્યારે ત્યારે સર્જન કે પ્રેમની કથાઓ સર્જાય છે. હૃદયની ભાષા અગમ્ય છે. બાળક જેમ ભાષા વગર પણ માતાને તેની વાત સમજાવી શકે છે અને માતા પણ બાળકનો એ અગમ્ય ભાવ ઝીલી લે છે, તેમ હૃદયને કદાચ ભાષાની ભાગ્યે જ જરૂર પડે છે. અને છતાં તે હંમેશા નવસર્જન કરતી રહે છે અને તેમાં કોઈના પ્રમાણપત્રની કે ટીકા ટપ્પણની તેને જરૂર પડતી નથી. એ સતત કેવળ પોતાના કર્મમાં જ, આત્મકર્તવ્યમાં જ વ્યસ્ત રહે છે. તાપ સહન કરવો એ હૃદયનો મોટો સદગુણ છે. બુદ્ધિને તેની સાથે ભાગ્યે જ કોઈ નિસ્બત છે. તે સતત અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓ વચ્ચેનો ભેદ જ શોધ્યા કરે છે. તેના કાર્યોનો વિસ્તાર પણ કેવળ સ્વલક્ષી જ હોય છે. બુદ્ધિ કૃતજ્ઞતાઓનું જ વહન કરે છે. તેનું સ્થાન કેવળ યાંત્રિક, વૈજ્ઞાનિક, તાર્કિક કે ઔદ્યોગિક ક્ષેત્રોમાં જ પ્રવર્તે છે. અનેકવિધ સમસ્યાઓના નિવારણમાં બુદ્ધિની આ વૈચારિક દુનિયા જરૂરી તો છે જ, પરંતુ તે વિવેકપૂર્વક આચરણમાં મુકાય ત્યાં સુધી જ તેમાંથી લાભ પ્રાપ્ત કરી શકાય છે. પરિણામે મનોરંજનના અનેકવિધ કૃતક સાધનો દ્વારા તે તેની મનસ્થિતિને સહેલાવવાનો કે બહેલાવવાનો પ્રયત્ન કર્યા કરે છે. સાંપ્રતમાં આપણે આ સ્થિતિને એક પ્રચંડ

અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે હૃદયની ભાષા.

0: આ સમજણ પણ જો બુદ્ધિના પનારે પડી તો આપણા પ્રશ્નોનું સમાધાન કે નિવારણ કરવું અત્યંત અઘરું સમજાય છે. જ્યાં સુધી આપણે વિચાર બુદ્ધિથી પર થઈ શકીએ નહીં અને હૃદયની ભાષા ઉચ્ચારી શકીએ નહીં, ત્યાં સુધી ખરા અર્થની સમૃદ્ધિના મંડાણ શક્ય સમજાતા નથી.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત બળવંત ઓઝાને, જેમનો વિષય હતો

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીના વિજ્ઞાપન પ્રસારણ સેવાના મુંબઈ કેન્દ્રથી આપ માણી રહ્યા છો જૂની ફિલ્મના ગીતોનો કાર્યક્રમ ભૂલે વિસરે ગીત. કાર્યક્રમમાં લઈએ એક વિરામ.
1: છોડો ચિંતા, પૈસાની ન્યાય બંધુનો હોય જારે સાથ, ન્યાય બંધુનો હોય જારે સાથ. રોજ સલાહ કાનૂની આપશે, છોડશે નહીં કદી સાથ.
2: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક બફત કાનૂની સહાય, ન્યાય બંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
0: શ્રોતા મિત્રો, અત્યારે સવારના 7:10 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર, અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. રાજ્યમાં આજથી વિવિધ માર્ગ પર 300 નવી એસટી બસ દોડશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે આવશે. શ્રી શાહ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. આજે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં વૃક્ષોરોપણ કાર્યોની સમીક્ષા બેઠક કરશે. તેઓ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણના કાર્યો અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના તળાવોના જીર્ણોદ્ધાર અને પરસ્પર જોડાણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. શ્રી શાહ ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા અને સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ તેમના લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતીના અમદાવાદ મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક કરશે. આ સાથે જ શ્રી શાહ આવતીકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજર રહેશે, જેને લઈ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વધુ માહિતી આપી હતી.
1: ગાંધીનગર દેશેલા ખાતે મધુર ડેરીના 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતા ધરાવતો ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા વિવિધ પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ મળીને 600 કરોડ રૂપિયાના લોકાર્પણ ખાતમુહૂર્ત એ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા થશે.
0: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે. અંદાજે 20,667 કરોડના ખર્ચવાળો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હશે. લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી ડબલ રેલ લાઇન અમદાવાદ ધોલેરા એસઆઈઆર આવનાર ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાન મથક તથા લોથલ ખાતે આવેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષને આધુનિક રેલ કનેક્ટિવિટી આપશે. આ કોરિડોર પર કુલ 13 સ્ટેશનો વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટને આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ન્યૂ ઇન્ડિયાની આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું પ્રતીક છે. ગુજરાત સરકારના મુખ્ય સચિવ મનોજકુમાર દાસે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ધોલેરાના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે. આ પ્રોજેક્ટના પરિણામે સાબરમતીથી ધોલેરા એરપોર્ટ સુધીનું અંતર માત્ર 48 મિનિટમાં અને સરખેજથી ધોલેરા એરપોર્ટ સુધીનો સમય માત્ર 38 મિનિટમાં કાપી શકાશે. મંડળ રેલ પ્રબંધક અમદાવાદના વેદ પ્રકાશે આ અંગે જણાવ્યું છે.
2: ગુડ્સ કે હિસાબ સે ભી યે યુનિક હોગા. ગુડ્સ કે હિસાબ સે યુનિક હોને કા ઇસલિયે જરૂરી હે ક્યોંકિ ઇસકો હમારે યહાં પે જો સેમિકોન જો હબ બનાયા જા રહા હે, જો વર્લ્ડ કા સબસે બડા સેમિકોન હબ કા એરિયા ભી બનને વાલા હે. યે જો સિંગાપુર સિટી હે ઉસસે બડા એરિયા કેવલ અમદાવાદ કે ઉસ પાર્ટ મે ડેવલપ કિયા જા રહા હે. વહાં સે જો પ્રોડક્ટ તૈયાર હોંગે વો દેશ કે કિસી ભી પાર્ટ મે યા વર્લ્ડ કે કિસી ભી પાર્ટ મે જા સકેંગે.
0: રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં ગઈકાલે મંત્રીમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, સરકારી અધિકારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા, બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા જણાવાયું છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને અન્ય રાજ્યોમાં યોજાનાર બેઠકમાં ઓનલાઈન જોડાવાનું સૂચન આપવામાં આવ્યું છે. દરેક અધિકારી પાસે માત્ર એક વાહન રહેશે અને બાકીના વાહનો જમા કરાવવું ફરજિયાત રહેશે. જાહેર વાહનોના ઉપયોગ પર પણ ભાર મુકાયો છે. સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો હવે વર્ચ્યુઅલ માધ્યમથી યોજવા પર ભાર મુકાયો છે. જ્યારે જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેવા દરેક વિભાગના વડાને જાણ કર્યું હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું છે.
1: તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને

0: વધારાના જે વાહનો છે, દાખલા તરીકે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીમાં હશે, તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે.
1: મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવને સોંપવા તેમજ આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ ગેસ જોડાણ પીએનજી ફરજિયાત બનાવવાનો પણ નિર્ણય કરાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIRNews_ABID ને ફોલો કરશો. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાતા તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવા ફેલાઈ રહી છે. આ અફવાના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સામાન્ય રીતે 7 દિવસ ચાલે તેટલો પેટ્રોલનો જથ્થો વલસાડના લોકોએ માત્ર 24 કલાકમાં જ ભરાવી લીધો છે, જેના કારણે તંત્ર સક્રિય બન્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પુરવઠા અધિકારી DS બારિયાએ વધુ માહિતી આપી હતી.
2: કાલે સાંજની પરિસ્થિતિ કારણ કે 146 માંથી ફક્ત 22 ટ્રે આવ્યા હતા. એ 22 માંથી 12 કે 13 પર તો રાતે સપ્લાય પણ થઈ ગઈ હતી, પરંતુ અત્યારે જે લોકો પેનિક બાઇંગ કરે છે એટલે અફવાઓના કારણે બહુ બધી લાઇનો છે અને લોકો બહુ બધું પેટ્રોલ ફૂલ ટાંકી કરાવે છે અને 1 દિવસમાં કેટલો બધો સ્ટોક જાય છે એના કારણે અત્યારે બધા ડ્રાયઆઉટની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે.
1: આ સાથે જ અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓને લઈને સવારથી જ શહેર અને તાલુકાના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. શહેરમાં વધતી માંગને ધ્યાનમાં રાખી કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ વાહન દીઠ માત્ર 2 લીટર પેટ્રોલ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે, જેથી વધુમાં વધુ લોકોને ઇંધણ ઉપલબ્ધ થઈ શકે. છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતને કારણે ખેડૂતો તથા વાહન ચાલકો બંને ચિંતામાં મુકાયા છે. આગામી દિવસોમાં પુરવઠો નિયમિત થશે કે નહીં તે અંગે લોકોમાં અનિશ્ચિતતા પણ જોવા મળી રહી છે. રાજ્યમાં આજથી વિવિધ માર્ગો પર 390 એસટી બસ દોડાવાશે. ગાંધીનગરમાં અંગેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવોની અપીલને ધ્યાને રાખી ઉદઘાટન કે ભવ્ય સમારોહ વિના મુખ્યમંત્રીના ઝીરો સેરેમની સંકલ્પ હેઠળ આ તમામ બસ સીધી જ કાર્યરત કરાશે. શ્રી સંઘવીએ વધુમાં કહ્યું, સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવવા પણ સરકારે નિર્ણય કર્યો છે. ભરૂચ જિલ્લામાં RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી FRCના નિયમ સિવાય ફી વસૂલનાર શાળા સામે DO કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે. કેટલીક શાળાઓ યુનિફોર્મ, નોટબુક સહિત અલગ અલગ એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતી હોય છે, જે સરકારના નિયમની વિરુદ્ધ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ દ્વારા શિક્ષણ અધિકારી કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવશે તો એ શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈને વધુ માહિતી આપી હતી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે.
3: રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત બાળકો પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મેળવે છે અને આ શાળાઓની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ઘણી બધી શાળાઓ આ સરકાર દ્વારા જે ચૂકવાતી ફી છે, FRCમાં મંજૂર થયેલી જે ફી છે, તેના ઉપરાંત પણ વધારાની ફી અલગ અલગ બહાના હેઠળ લેતી હોય છે. તો આ બિલકુલ સરકારના નિયમની વિરુદ્ધ છે અને જો કોઈ વાલી દ્વારા લેખિત આદા સહિત ફરિયાદ મળશે તો એવી શાળાઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
1: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. જો કે ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર

0: સરકાર દ્વારા જે ચૂકવાતી ફી છે, એફઆરસી માં મંજૂર થયેલી જે ફી છે, તેના ઉપરાંત પણ વધારાની ફી અલગ અલગ બહાના હેઠળ લેતી હોય છે. તો આ બિલકુલ સરકારના નિયમની વિરુદ્ધ છે. અને જો કોઈ વાલી દ્વારા લેખિત આદા સહિત ફરિયાદ મળશે તો એવી શાળાઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
1: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. જો કે ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે રાજ્યના 15 જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સૌથી વધુ 45 ડિગ્રી મહત્તમ તાપમાન ભાવનગર, અમદાવાદમાં 44, કંડલા એરપોર્ટ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં અંદાજે 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર. અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. રાજ્યમાં આજથી વિવિધ માર્ગ પર 300 નવી એસટી બસ દોડશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: બદલો બદલો આદત બદલો.
3: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
2: બદલો બદલો આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: બનારસી ઠક ફિલ્મ કા યે ગાના કિસી ઓર હી ગાને કી યાદ દિલાતા હૈ ઓર ઇસે હમ એક પહેલી કી તરહ હી છોડ દેતે હૈ. આપકો જરૂર હોગા ના યાદ આ ગયા હોગા. કાર્યક્રમ કો આગે બઢાતે હૈ કિશોર કુમાર કી આવાઝ અબ ગુંજ રહી હૈ. ફિલ્મ કા નામ મુનીબ જી.

0: બદલો બદલો, આદત બદલો.
1: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
0: બદલો બદલો, આદત બદલો.
2: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી યુગલ ગીતોનો કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. કાર્યક્રમમાં લઈએ એક વિરામ.

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, ડ્રગ્સની હેરાફેરી સમાજ અને ભાવિ પેઢી માટે ખતરો. 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી અને ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા હોવાની અમેરિકાની જાહેરાત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ નેધરલેન્ડના રાજા અને રાણીને પણ મળશે. આ મુલાકાતનો હેતુ યુરોપિયન દેશો સાથે ભારતના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરશે અને ડચ કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 5 યુરોપિયન દેશો પ્રવાસના બીજા તબક્કામાં ગઈકાલે મોડી રાત્રે નેધરલેન્ડ પહોંચ્યા હતા. એરપોર્ટ પર શ્રી મોદીનું સ્વાગત નેધરલેન્ડના વિદેશમંત્રી ટોમ બેરનડનસેન દ્વારા કરવામાં આવ્યું હતું. હેગ ખાતે હોટલમાં ભારતીય સમુદાય દ્વારા સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમોમાં પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડચ સૈનિકોએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર નાગરિકો માટે વ્યવસાય કરવાની સરળતા અને જીવન જીવવાની સરળતામાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ વિદેશ યાત્રા પર સેસ, ટેક્સ અથવા સરચાર્જ લાદવાના સમાચાર અહેવાલને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે આ અહેવાલ સંપૂર્ણપણે ખોટો છે અને તેમાં કોઈ સત્ય નથી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે વિદેશ યાત્રા પર આવા પ્રતિબંધો લાદવાનો કોઈ જ પ્રશ્ન નથી. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું રાષ્ટ્રીય લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ ડીલરોને નાબૂદ કરવા માટે એક કાર્યયોજના તૈયાર કરી છે અને આ લક્ષ્ય તરફ કામ કરી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં આરએન કાઓ મેમોરિયલ વ્યાખ્યાન આપતા શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ હેરફેર એ ફક્ત કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ સમાજ અને ભાવિ પેઢીઓ પર લાંબા ગાળાની અસર ધરાવતો મુદ્દો છે અને તેનો વ્યાપક ઉકેલ લાવવાની જરૂર છે. તેમણે ખાતરી આપી હતી કે ડ્રગ્સ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ સુનિશ્ચિત કરવામાં આવશે. ગૃહમંત્રીએ ડ્રગ્સ શિપમેન્ટને અટકાવવા અને ડ્રગ્સ લોર્ડ્સને પકડવા માટે વાસ્તવિક સમયની ગુપ્ત

માહિતી આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી હતી કે છેલ્લા 2 વર્ષમાં ભારત મિત્ર દેશોના સહયોગથી 40થી વધુ આંતરરાષ્ટ્રીય ગુનેગારોને ભારતમાં પાછા લાવવા સફળ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી શાહ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. આજે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યોની સમીક્ષા બેઠક કરશે. તેઓ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકરણના કાર્યો અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના તળાવોના જીર્ણોદ્ધાર અને પરસ્પર જોડાણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. શ્રી શાહ ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા અને સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતીના અમદાવાદ મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક કરશે. આ સાથે શ્રી શાહ આવતીકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજર રહેશે. વિધાનસભામાં વધુ પારદર્શિતા લાવવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પ્રશ્નકાળ, ચર્ચાઓ, વિધેયક અને અંદાજપત્રનું જીવંત પ્રસારણ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે રાજ્યના લોકોને વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે ફક્ત સત્રના જીવંત પ્રસારણ દ્વારા જ સુનિશ્ચિત કરી શકાય છે. તેમણે ખાતરી આપી કે વિપક્ષના સભ્યોને બોલવાની પૂરતી તક મળશે. ખાસ સત્ર દરમિયાન કૂચબિહાર દક્ષિણના ભાજપના ધારાસભ્ય રથેન્દ્ર બાસુને સર્વાનુમતે 18મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. નવા અધ્યક્ષને અભિનંદન આપતા શ્રી અધિકારીએ તમામ પક્ષોને લોકશાહી પરંપરાનું પાલન કરવા અને શિષ્ટાચાર જાળવવા વિનંતી કરી. દરમિયાન કોંગ્રેસ, CPIM અને આમ જનતા યુનિયન પાર્ટીના સભ્યો સાથે નવનિયુક્ત વિપક્ષના નેતા સોવનદેવ ચટ્ટોપાધ્યાયે સ્પીકરનો આભાર માન્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મહિલા સશક્તિકરણ સમિતિની રચના કરી છે. લોકસભાના ભાજપના સાંસદ ડૉક્ટર દગુબતી પુરંદેશ્વરીને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પેનલમાં લોકસભાના 18 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. નીચલા ગૃહના સભ્યોમાં હેમા માલિની, હરસિમરત કૌર બાદલ અને એકરા ચૌધરીનો સમાવેશ થાય છે. રાજ્યસભાના સભ્યોમાં સુધામૂર્તિ, પીટી ઉષા અને સ્વાતિ માલિવાલનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી છે. નાણાં મંત્રાલયે ગઈકાલે એક જાહેરનામું બહાર પાડ્યું. ડીઝલની નિકાસ પરની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી 23 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 16.5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી પણ 33 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 16 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. સુધારેલા દરો આજથી આગામી 2 અઠવાડિયા માટે અમલમાં રહેશે. ઘરેલું વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પરના હાલના એક્સાઇઝ ડ્યુટી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે વોશિંગ્ટનમાં બીજા રાઉન્ડની વાટાઘાટો બાદ ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા છે. મંત્રાલયના પ્રવક્તા ટોમી પ્રિગોટે જણાવ્યું હતું કે 2 દિવસની સફળ વાટાઘાટો બાદ આ કરાર થયો છે અને વધુ વાટાઘાટો 2 અને 3 જૂને થશે. બંને દેશોના લશ્કરી પ્રતિનિધિમંડળો વચ્ચે સુરક્ષા સંવાદ પણ 29 મેના રોજ પેન્ટાગોનમાં શરૂ થશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પિગોટે જણાવ્યું હતું કે તેમને આશા છે કે આ વાટાઘાટો બંને દેશો વચ્ચે કાયમી શાંતિ, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સ્થાપિત કરવા મદદ કરશે અને તેમની વહેંચાયેલ સરહદ પર વાસ્તવિક સુરક્ષા સ્થાપિત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હોર્મુઝ સમુદ્રધુની ફરી શરૂ કરવામાં આવશે અને અમેરિકા ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં. એક ટેલિવિઝન

શ્રોતા મિત્રો, આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી આપને માટે. અત્યારે 8:35 ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રના કાર્યક્રમો, 10:02 રજૂ કરીશું ગુજરાતી ગીતો, 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, 11:02 થીમ આધારિત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ દિલસે, અને જૂની ફિલ્મના ગીતો આપ માણશો 11:30 કાર્યક્રમ છે તરન્નુમ.

બપોરે 12:05 યાદો કી મહેફિલ, સુરીલા સફર બપોરે 1:00, 2:00 ત્રિવેણી અને 3:00 મન ચાહી ગીત, વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રના આકર્ષણો. બપોરે 2:35 રજૂ કરીશું ગુજરાતી ગીતો.

3:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી નાટ્ય તરંગ અને 4 વાગે ગીતો ભરી કહાની. સાંધ્ય પ્રસારણમાં 5 વાગે સરગમ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 5:30 ગુજરાતી ગીતો રજૂ કરીશું. કાર્યક્રમ છે સુરીલી સાંજ. સાંજે 6 વાગે હિન્દી સિને જગતના રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. 7 વાગે વિશેષ જયમાલા વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી રજૂ કરીશું.

રાત્રે 8 વાગે હવા મહલ, 9 વાગે આપકે લીએ, આપનો મનપસંદ કાર્યક્રમ છાયા ગીત, રાત્રે 10 વાગે, 10:30 ઢલતી જાય રાત, વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રના કાર્યક્રમો.

શ્રોતા મિત્રો, રાત્રે 8:15 ઝરોખા અંતર્ગત કાર્યક્રમોની માહિતી અને ત્યારબાદ તુરત જ નવી ફિલ્મના ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9:30 ફિલ્મ સંગીત,

શ્રોતા મિત્રો, ઝરોખા અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અને હવે કાર્યક્રમ ચિત્રલોક.

0: બદલો બદલો, આદત બદલો.
1: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
2: બદલો બદલો, આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
6: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સઅપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: કા પ્રોબ્લેમ હૈ બહોત મેજર હૈ. અગર ડિગ્રી આપકા 40 કે ઉપર હો ગયા સેલ્સિયસ પે, તો ઉસકો આપકો સડનલી ચક્કર આના, ડીજી હોના, ક્રેમ્પ આના, ઉલટી હોના, આવાજ ભી ટિનિટસ ભી આના ગરમી કી વજહ સે, ઓર આપકો લેપ્સ ભી હો જાતે હો. અગર આપકો લગતા હૈ કે હીટ વેવ કે દ્વારા અફેક્ટેડ હો, જૈસે કે આપ બહાર હો, ધૂપ મે ખડે હો, ઇમિડિયેટલી આપકો છાયા મે આના ચાહીએ. બોડી કો ઠંડા કોઈ પાણી હૈ યા ટાવેલ સે, ગોઝ સે કરના ચાહીએ. ઇમિડિયેટલી હાઇડ્રેટ કરના ચાહીએ. ORS હુઆ, નિંબુ પાણી હુઆ, શકર કા પાણી હુઆ, યા લિક્વિડ જો ભી, નારિયલ પાણી હુઆ, યે સબ છાછ, યે સબ ચીઝે આપ પી કે ઇમિડિયેટલી અપને બોડી કો હાઇડ્રેટ કરીએ. સ્પેશિયલી અગર આપકો મેડિકલ પ્રોબ્લેમ હૈ, ડાયાબિટીઝ હૈ, હાઇપરટેન્શન હૈ, યા પ્રેગ્નેન્ટ હો, યા છોટે બચ્ચે હો, યે લોગ જ્યાદા અફેક્ટેડ હોતે હૈ. જો જો લિક્વિડ હો, અપ્રોક્સિમેટલી 3 લિટર બોડી મે આપકો ફ્લુઇડ જાના ચાહીએ, વો કિસી ભી ફોર્મ મે હો. સેકન્ડલી આપકો જો ખાને કા ભી ટાઈમ હૈ, વો આપકો થોડા સા ઠીક સે કરના ચાહીએ, ક્યોંકિ લાઇટ ખાના ચાહીએ. તો મુજે લગતા હૈ કે આપકો ઘર કા હોમ કુક ફૂડ ખાના ચાહીએ, ઓર સિમ્પલ ખાના ખાના ચાહીએ. ઓર અગર આપકો લગ રહા હૈ કે હીટ વેવ હૈ, બહોત જ્યાદા ચક્કર આ રહા હૈ, આપકા બીપી ચેક કરના પડેગા આપકો, તો આપકો એક્સપર્ટાઇઝ ડોક્ટર કે પાસ જાના ચાહીએ. ઓર ઇમિડિયેટલી જો પ્રિકોશન, જો લાઇન ઓફ ટ્રીટમેન્ટ દેતે હૈ, ઉસકો કરના ચાહીએ. ઉસકો આપકો IV લગાના પડે, યા ORS આપકો અર્લી ટાઈમલી દિયા જાય, ઓર મેડિસિન દેના પડે. ડિપેન્ડ્સ કે અગર કોઈ મેડિકલ ઇશ્યુ હૈ, તો આપકો મેડિકલ ઇશ્યુ કો ભી ટ્રીટમેન્ટ કરના પડતા હૈ. તો ઇટ્સ બેસિકલી હીટ વેવ હૈ એક કન્ડિશન હૈ, જો પર્ટિક્યુલર મંથ મેં અભી શરૂ હો ગયા હૈ દેશભર મેં, હમે થોડા પ્રિકોશન, કેર એન્ડ અલર્ટ રહેને કી જરૂરત હૈ.
3: વિવિધ ભારતી સે કાર્યક્રમ ચલ રહા હૈ ચિત્રલોક, ઓર યે હૈ ચિત્રલોક કા અગલા ગાના.

ઓરડામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે ગંગટોકમાં સિક્કિમના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, ડ્રગ્સની હેરાફેરી સમાજ અને ભાવિ પેઢીઓ માટે ખતરો. 2047 સુધીમાં ડ્રગ મુક્ત ભારતનું રાષ્ટ્રીય લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદ ડોક્ટર ડી પુરંદેશ્વરીની અધ્યક્ષતામાં મહિલા સશક્તિકરણ સમિતિની રચના કરી. ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, હોર્મુઝ સમુદ્રધુની ફરી શરૂ કરવામાં આવશે. ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર. અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. રાજ્યમાં આજથી વિવિધ માર્ગ પર 390 એસટી બસ દોડશે. રાજ્ય સરકાર દરેક વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ અને યોગ્ય સુવિધાઓ મળે તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું જણાવતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા. ભાવનગરના મહુવાની માલણ નદીનો પુલ જર્જરિત થતાં બંધ કરાયો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા માર્કેટયાર્ડ ખાતે 37 લોકોને અકસ્માત વીમા સહાયના 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. હવામાન વિભાગે ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને વિદર્ભમાં આજે ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી. આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટથી હરાવ્યું. આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સનો મુકાબલો થશે. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 મેગાહર્ટ્ઝ પર શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.
2: રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ કાવ્યા પાટડિયાના સ્વરમાં રમેશ પારેખની ગીત રચના.

0: શ્રોતા મિત્રો, આ હતી હર્ષ બ્રહ્મભટ્ટની રચના. યુગલસ્વર હતો આસિદ દેસાઈ અને હેમા દેસાઈનો.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
0: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ સુપર્ણા બેનર્જીને. ગીત રચના વિનોદ જોશીની છે.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો 96.7 મેગા હર્ટ્સ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. અને હવે રજૂ કરીએ છીએ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ મિકા સિંઘના સ્વરમાં જબ વી મેટ ફિલ્મનું ગીત. શબ્દરચના ઇરશાદ કામિલની, સંગીત બંટી રાજપૂતનું છે.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ગુલઝાર સાહેબની ગીત રચના શંકર એહસાન લોયના સંગીત નિર્દેશનમાં. ફિલ્મ છે બંટી ઓર બબલી અને ગાયક કલાકારો અલિશા ચિનોય, શંકર મહાદેવન, જાવેદ અલી અને સાથીદારો.

મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ અને કુનાલ ગાંજાવાનાના સ્વરમાં સલામે ઇશ્ક ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમનું હવે પછીનું ગીત શંકર મહાદેવન અને શાનના સ્વરમાં સાંભળીએ. ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર શંકર અહસાન લોય, અને ફિલ્મ છે દિલ ચાહતા હૈ.

શ્રોતા મિત્રો, આ છે સાજીદ ખાન, સ્નેહા પંત અને લાભ ઝીંઝુવાના સ્વરમાં પાર્ટનર ફિલ્મનું ગીત. સંગીત સાજીદ વાજીદનું, શબ્દરચના શબ્બીર અહેમદની છે.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ધૂમ્મસ્તે ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 11 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રીએ વિદેશ યાત્રા પર સેસ, ટેક્સ અથવા સરચાર્જ લાદવાના મીડિયાના અહેવાલને નકારી કાઢ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સિક્કિમના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે ગંગટોકમાં સિક્કિમના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસની રાજ્યની મુલાકાતે આજે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આવતીકાલે ગાંધીનગરના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે તમામને પાકા ઘર પૂરા પાડવા એ કેન્દ્ર સરકારની મુખ્ય પ્રતિબદ્ધતા. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ નાગરિકોને ડેન્ગ્યુ નિવારણ અંગે જાગૃતિ લાવવા અને સ્વચ્છ તથા સલામત વાતાવરણ જાળવવા સાથે આવવા હાકલ કરી. ઇઝરાયેલ અને લેબેનોન 45 દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવા સંમત થયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સામુદ્ર ધુની ફરી શરૂ કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 વર્ષમાં 240 દાતાઓ દ્વારા 1032 અંગો અને પેશીઓનું દાન કરાયું. બપોરે 1:05 આણંદથી ઉપડતી આણંદ ગોધરા મેમુ ટ્રેન આજે રદ રહેશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. અને હવામાન વિભાગે ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને વિદર્ભમાં આજે ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે, 96.7 મેગાહર્ટ્ઝ પર. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ દિલસે. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ લતા મંગેશકર અને મુકેશના યુગલ સ્વરોમાં ચુપકે ચુપકે ફિલ્મનું ગીત.

મિત્રો, કાર્યક્રમમાં હવે પછીનું ગીત બાતો બાતો મેં ફિલ્મનું યુગલ સ્વર આશા ભોંસલે અને કિશોર કુમારનો છે.

ઝહેરીલા ઇન્સાન આ ફિલ્મનું ગીત હમણાં જ કિશોર કુમારના સ્વરમાં આપે સાંભળ્યું. મજરૂહની ગીત રચના હતી અને સંગીત હતું આર ડી બર્મનનું. શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ દિલસે. આજે છે ઇન્ટરનેશનલ ડે ઓફ લિવિંગ ટુગેધર ઇન પીસ. હા મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં તો આપણે હજુ પણ સાથે રહીએ છીએ અને આપણા કુટુંબીજનો સાથે રહેવાની જીવનની કેવી મજા હોય છે એ તો સાથે રહો તો જ ખબર પડે. અને તેના લીધે જ ઘણા એવું માને છે કે મધર્સ ડે, ફાધર્સ ડે આ બધા દિવસો જે ઉજવવાની પ્રથા હવે પડી છે એ પશ્ચિમી સંસ્કૃતિ છે, આપણી ભારતીય સંસ્કૃતિ નથી. કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં તો આપણે આપણા માતા પિતાની સાથે જ રહીએ છીએ અને રહેવું પણ જોઈએ. મિત્રો, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતાં આપણે આપણા સંસ્કારો ન ભૂલી જઈએ એનું આપણે ધ્યાન રાખીશું. કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ અંગૂર ફિલ્મનું ગીત આશા ભોંસલેના સ્વરમાં. રાહુલ દેવ બર્મનનું સંગીત છે અને ગીત રચના ગુલઝારની.

આશા ભોંસલે અને અમિત કુમારના સ્વરમાં આ હતું જીવા ફિલ્મનું ગીત. ગીત રચના હતી ગુલઝારની. શ્રોતા મિત્રો, કાર્યક્રમની સમાપ્તિમાં જગજીતસિંહ અને ચિત્રાસિંહના સ્વરમાં સાથ સાથ ફિલ્મનું આ ગીત.

જગજીતસિંહ અને ચિત્રાસિંહનીના સ્વરમાં ગવાયેલ સાત સાત ફિલ્મના આ ગીત સાથે જ દિલસે કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતો કાર્યક્રમ તરન્નુમમાં. પ્રથમ ગીત લતા મંગેશકર અને મુકેશના સ્વરમાં, ગીત રચના શૈલેન્દ્રની, સંગીત શંકર જયકિશનનું, ફિલ્મનું નામ હરિયાલી ઓર રાસ્તા.

મિત્રો, તરન્નુમ કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં વો કોનથી ફિલ્મનું ગીત, સંગીત મદન મોહનનું અને ગીત રચના રાજા મહેંદી અલી ખાનની.

લતા મંગેશકર અને મન્નાડીના સ્વરમાં આ હતું રાત ઓર દિન ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, તરન્નુમ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. આજે છે 16મી મે. મિત્રો, આજે છે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ. આપણે સમુદાયની ભાગીદારીથી ડેન્ગ્યુને નિયંત્રણ કરી શકીએ છીએ. મિત્રો, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. આજે જો ગરમીમાં આપ કૂલર યુઝ કરતા હો તો તેનું પાણી બદલવાનું તથા કૂલરને સાફ કરવાનું ખાસ ધ્યાન રાખીએ. તમારા ઘરની આસપાસના કૂંડા, ટાંકી, ટ્રે અને કન્ટેનરને તપાસતા રહીએ અને તેમાં ગંદુ પાણી જમા ન થવા દઈએ. સાફ પાણી પણ વારંવાર બદલતા રહીએ. મિત્રો, પાણીની ટાંકીને પણ ઢાંકીને રાખીએ. સંગ્રહિત પાણીના બધા જ કન્ટેનરને આપણે ઢાંકીને રાખીએ તો ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ ઘટાડી શકાશે. કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં શ્રી 420 ફિલ્મનું આ ગીત.

મિત્રો, દર અઠવાડિયે આપણે સફાઈ કરવાથી મચ્છરના ઈંડા દૂર થઈ શકે છે અને પાણીનો સંગ્રહ જે જગ્યાએ થતો હોય, ખાસ કરીને એ જગ્યા સાફ કરવી જરૂરી છે. ફૂલના કુંડા છે, ટ્રે છે, ખુલ્લી જગ્યાએ પાણી એકઠું ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. સાથે જૂના ટાયર, ના વપરાતી ડોલ, ભંગારની વસ્તુઓ, આ બધી જ વસ્તુઓ આપણે આપણા ઘરની બાલ્કનીમાં અથવા વરંડામાં મૂકી રાખીએ છીએ અને આપણી થોડી જ બેદરકારીના કારણે ડેન્ગ્યુનો ઉપદ્રવ થાય છે. મિત્રો, સ્થિર પાણીનું દરેક ટીપું મચ્છરનું પ્રજનન સ્થળ બની શકે છે. આ વસ્તુને આપણે યાદ રાખીશું તો જરૂરથી ડેન્ગ્યુથી બચી શકીશું. કાર્યક્રમમાં હવે સાંભળીએ છલિયા ફિલ્મનું ગીત લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં.

કુમારનું. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો તરન્નુમ કાર્યક્રમ સમાપ્ત કરીએ. બરાબર 12 વાગે સાંભળીશું મુખ્ય સમાચારો. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યની મુલાકાતે, આજે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આવતીકાલે ગાંધીનગરના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના નવા પ્લાન્ટનું ઉદઘાટન કરશે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ભારતીય અર્થતંત્રમાં જ્ઞાન અને જ્ઞાન ઉત્પાદનોના યોગદાનને માપવા માટેના માળખા પરના બેઝ પેપર પર પ્રતિસાદ અને સૂચનો આમંત્રિત કરી રહ્યું છે. સૂચનો 15 જૂન સુધીમાં manish.jindal@mospi.gov.in અને neeraj.kumar007@nic.in પર મોકલી શકાશે. ગૃહમંત્રાલયે ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થાના માળખાને મજબૂત બનાવવા માટે વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયન ઊભી કરવાની મંજૂરી આપી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ચીન પ્રવાસના અંતિમ દિવસે બંને દેશો વચ્ચે એક મોટો વિમાન સોદો. ચીન અમેરિકા પાસેથી 200 બોઇંગ જેટ ખરીદવા માટે સંમત. આજે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. 1960માં લેસરના પ્રથમ સફળ સંચાલનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારી વિભાગોમાં બિનજરૂરી ખર્ચ ઘટાડવાના કડક આદેશ અપાયા. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદના સાળંગપુર ધામ ખાતે ઝોનલ વર્કશોપ યોજાયો. તાપી જિલ્લામાં પીએમ આવાસ યોજના હેઠળ 6 વર્ષમાં 19,000થી વધુ પરિવારોને પાકા ઘર મળ્યા. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગંભીર ગેરરીતિ બદલ વાજબી ભાવની દુકાનનો પરવાનો રદ. અને ડાંગ જિલ્લાના 3 તાલુકામાં 4 સ્થળોએ બાળકો માટે 15 દિવસીય નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરાયું. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, આપને માહિતગાર કરું આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોથી. બાર વાગીને 5 મિનિટથી કાર્યક્રમ યાદો કી મહેફિલ, 1 વાગે સુરીલા સફર, 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ, 2:30 પ્રાદેશિક સમાચાર. બે વાગીને 35 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 3 વાગે મન ચાહે ગીત, નાટ્ય તરંગ 3:30. બપોરે 4 વાગ્યે પિટારામાં ગીતો ભરી કહાની, 5:00 સરગમ. સુરીલી સાંજ કાર્યક્રમમાં 5:30 ગુજરાતી ગીતો માણીશું.

સાત વાગે વિશેષ જયમાલા સેલિબ્રિટી સ્પેશિયલ. 7:10 પ્રાદેશિક સમાચાર અને 7:50 રાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. હવા મહેલ રાત્રે 8:00, 8:15 ઝરૂખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતો કાર્યક્રમ ચિત્રલોકમાં. રાત્રે 9:00 કાર્યક્રમ આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત છાયા ગીત બરાબર 10:00 અને 10:30 ઢલતી જાય રાત. આ હતી વિગતો આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: दिलचस्प बातों का गुलदस्ता और ये कार्यक्रम होगा एक मुक्ताकाशी रंगमंच पर 21 मई शाम 6:30 पर लोक संगीत और कुछ दिलचस्प बातों से सजा रंगारंग कार्यक्रम। आयोजन स्थल है ज्ञान सागर मुक्ताकाशी ऑडिटोरियम रघुनाथ टावर के सामने देवीदास लेन बोरीवली पश्चिम मुंबई। प्रवेश बिल्कुल मुफ्त, आप सभी खुद आएं और अपने दोस्तों को लेकर आएं।
1: बदलो बदलो आदत बदलो,
2: मशीन में कपड़ा नाखता पहला चेक नोता करया शू।
1: बदलो बदलो आदत बदलो,
3: हवे नजीकनी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो आरबीआई नी ओम्बुड्समैन ने फरियाद करो। आरबीआई कहे छे जानकार बनो सतर्क रहो।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: आए दिन बहार के फिल्म का ये गाना आपने सुना लता मंगेशकर की आवाज़ में। बोल आनंद बख्शी के थे, धुन बनाई थी लक्ष्मीकांत प्यारेलाल ने। और अब इसी जोड़ी का एक और गीत सुनवा रहे हैं महबूब की मेहंदी फिल्म से मोहम्मद रफ़ी और लता मंगेशकर की आवाज़ों में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: બદલો બદલો આદત બદલો,
3: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
2: બદલો બદલો આદત બદલો,
4: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો। જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો। RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, ભારતીય સમુદાયને સંબોધન કરશે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે ભારતમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ અને ગેસ ભંડાર સ્થાપવા સહિત અનેક કરાર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. અમદાવાદમાં ઉચ્ચસ્તરની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને ગૃહમંત્રાલયની મંજૂરી. અને સાત્વિક સાંઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનની સેમીફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે. સમાચાર વિગતવાર.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ મુલાકાતનો હેતુ યુરોપિયન દેશો સાથે ભારતના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. સાંભળીએ એક અહેવાલ.
1: आज प्रधानमंत्री मोदी भारतीय समुदाय को संबोधित करेंगे और नीदरलैंड्स की प्रमुख कंपनियों के सीईओ से मुलाकात करेंगे. कहीं अहम समझौतों पर हस्ताक्षर होने की भी उम्मीद है, खासकर सेमीकंडक्टर चिप्स और एआई के क्षेत्रों में, जहां नीदरलैंड्स वैश्विक लीडर है. नीदरलैंड्स भारत का अहम आर्थिक साझेदार है. ये भारत के लिए सबसे बड़े निर्यात स्थलों में से एक होने के साथ साथ भारत में निवेश करने वाला प्रमुख देश भी है. हेग नीदरलैंड से सुश्रुत शर्मा की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं पूजा.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે નેધરલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે. તે અંગે ત્યાંના ભારતીય સમુદાયમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારો ભારતીય સમુદાયના સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 5 યુરોપિયન દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ગઈકાલે મોડી રાત્રે નેધરલેન્ડ પહોંચ્યા હતા. તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત અને યુએઈએ પેટ્રોલિયમ ભંડાર, લાંબા ગાળાના એલપીજી પુરવઠા અને સંરક્ષણ સહયોગ સંબંધિત અનેક મુખ્ય કરારો પર ગઈકાલે હસ્તાક્ષર કર્યા છે. પ્રધાનમંત્રી મોદીના 5 દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈકાલે યુએઈની મુલાકાત દરમિયાન અબુધાબીમાં શ્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નહયાન વચ્ચે ઉચ્ચસ્તરીય વાટાઘાટો પછી આ કરારો થયા હતા. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: इंडियन स्ट्रेटेजिक पेट्रोलियम रिजर्व्स लिमिटेड और आबूधाबी नेशनल ऑयल कंपनी ने भारत की ऊर्जा सुरक्षा को मजबूत करने के लिए रणनीतिक सहयोग का समझौता किया है. पेट्रोलियम भंडार में सहयोग और तरल प्राकृतिक गैस और एलपीजी भंडारण सुविधाओं पर सहयोग के लिए समझौता किया गया है. इस समझौते से भारत में रणनीतिक पेट्रोलियम भंडार में यूएई की हिस्सेदारी बढ़कर 3 करोड़ बैरल हो जाएगी और भारत में रणनीतिक गैस भंडार स्थापित किए जाएंगे. दोनों पक्षों ने एलपीजी पर रणनीतिक सहयोग समझौते पर भी हस्ताक्षर किए, जिससे भारत में व्यापक रूप से ईंधन की दीर्घकालिक आपूर्ति सुनिश्चित होने की आशा है. भारत और संयुक्त अरब अमीरात ने रणनीतिक रक्षा साझेदारी की रूपरेखा पर भी हस्ताक्षर किए. समाचार कक्ष से कृष्णकांत.
0: केंद्रीय गृहमंत्री अमित शाह आज थी 2 दिवस गुजरातना प्रवासे छे. आसाम, पुडुचेरी और पश्चिम बंगाल में भाजपनी भव्य विजय बाद पहली बार गुजरातनी मुलाकाते आवेला श्री शाह आज दिवसभर विविध समीक्षा बैठक में उपस्थित रहेशे. મળતી માહિતી મુજબ આજે સવારે અમદાવાદમાં મહાનગરપાલિકા દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે શ્રી શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠક યોજાઈ હતી. શ્રી શાહે મહાનગરપાલિકાના કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોના ઇન્ટરલિંકિંગ અને નવીનીકરણ અંગે ચર્ચા કરી હતી. આજે બપોર સુધી યોજાનારી બેઠકમાં શ્રી શાહ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી જીયુડીસી અને ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા સંબંધિત અન્ય વિકાસ કાર્યો, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જાહેર હોસ્પિટલની કામગીરીમાં થયેલી પ્રગતિ, અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય મૃદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા કરશે. ઉપરાંત તેઓ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રમશે ગુજરાત ખીલશે બાળક અભિયાન અંતર્ગત રમકડા એકત્રિત કરવાના અભિયાનમાં ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સાથે બેઠક યોજશે. સાંજે શ્રી શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા વિસ્તારના અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર્સ સાથે બેઠક કરશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે બધાને પાકા ઘર પૂરા પાડવા એ કેન્દ્ર સરકારની મુખ્ય પ્રતિબદ્ધતા છે. શ્રી ચૌહાણે મહારાષ્ટ્રના સતારામાં સભાને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું.
3: भारत की धरती पर कोई भी गरीब कच्चे मकान में नहीं रहेगा. हर एक गरीब को पक्की छत मुहैया कराई जाएगी. फिर से हमारी सरकार बनी, देवेंद्र जी मुख्यमंत्री बने तो उन्होंने कहा कि 1,00,000 बहुत है शिवराज, हमें तो बहुत मकान चाहिए. और मुझे कहते हुए गर्व है कि प्रधानमंत्री जी के आशीर्वाद से उनकी पहल पर लगभग 1 साल के अंतराल में 30,00,000 मकान महाराष्ट्र को मिले. इतिहास में आज तक नहीं हुआ.
0: શ્રી ચૌહાણે કહ્યું હતું કે સરકારનું લક્ષ્ય દરેક ઘરમાં સૌર ઉર્જા પૂરી પાડવાનું છે, જેથી વીજળીનું બિલ શૂન્ય રહે. તેમણે આવાસ નિર્માણની ઝડપી ગતિ અને ભૂમિહીન લાભાર્થીઓને આપવામાં આવતી 1,00,000 રૂપિયાની નાણાકીય સહાયની પ્રશંસા કરી હતી. મહિલા સશક્તિકરણ અંગે શ્રી ચૌહાણે કહ્યું કે દેશમાં 3 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે અને આ લક્ષ્યાંક હવે વધારીને 6 કરોડ કરવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર

0: તેનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે તેમણે આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરવું જોઈએ. નવી દિલ્હીમાં આર્મી ડાયલોગમાં બોલતા શ્રી દ્વિવેદીએ કહ્યું કે જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે ભારતના ભૂગોળ અને ઇતિહાસનો ભાગ રહેવા માંગે છે કે નહીં. આર્મી ચીફની આ ટિપ્પણી આતંકવાદ સામે ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે. ગૃહમંત્રાલયે ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા માટે વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને મંજૂરી આપી છે. કેન્દ્રએ આ માટે 50 કરોડ રૂપિયા અને માળખાગત વિકાસ માટે 30 કરોડ રૂપિયા સુધીની એક વખતની નાણાકીય ગ્રાન્ટ મંજૂર કરી છે. આ નવું યુનિટ મુખ્યત્વે બળવાખોરી વિરોધી કામગીરી અને સરહદ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્ર જરૂરિયાત મુજબ દેશભરમાં ગમે ત્યાં આ કર્મચારીઓને તૈનાત કરવાનો અધિકાર જાળવી રાખશે. આ સાથે મુખ્યમંત્રી માણિક સાહાએ આશા કાર્યકરોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ભારતીય અર્થતંત્રમાં જ્ઞાન અને જ્ઞાન ઉત્પાદનોના યોગદાનને માપવા માટેના બેઝ પેપર પર પ્રતિસાદ અને સૂચનો આમંત્રિત કરી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે બેઝ પેપર પરની ટિપ્પણીઓ અને સૂચનો તમામ હિસ્સેદારો અને સામાન્ય લોકો પાસેથી આમંત્રિત કરાયા છે, જે 15 જૂન સુધીમાં manish.jindal@mospi.gov.in અને neeraj.kumar007@nic.in પર મોકલી શકાશે. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ચોમાસા પહેલાં ડેન્ગ્યુ વિશે જાગૃતિ લાવવા અને મચ્છરોની ઉત્પત્તિને રોકવા માટે સરળ નિયંત્રણ વ્યૂહરચનાઓને પ્રોત્સાહન આપવા આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી JP Nadda એ નાગરિકોને ડેન્ગ્યુ નિવારણ અંગે જાગૃતિ લાવવા અને સ્વચ્છ તથા સલામત વાતાવરણ જાળવવા માટે સાથે આવવા હાકલ કરી હતી. આજે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. 16 મેના રોજ ભૌતિકશાસ્ત્રી અને એન્જિનિયર થિયોડોર મેનન દ્વારા 1960માં લેસરના પ્રથમ સફળ સંચાલનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. યુનેસ્કોએ આજના દિવસે વૈજ્ઞાનિક સહયોગને મજબૂત બનાવવા અને શાંતિ અને ટકાઉ વિકાસ માટે પ્રકાશની શક્તિનો ઉપયોગ કરવા હાકલ કરી છે. બેડમિન્ટનમાં ભારતીય પુરૂષ ડબલ્સની જોડી સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે થાઇલેન્ડ ઓપનની સેમીફાઇનલમાં મલેશિયાના ખેલાડીઓ સામે ટકરાશે. આ ભારતીય જોડીએ ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં જાપાની જોડીને પરાજય આપ્યો હતો. દરમિયાન PV સિંધુ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની ખેલાડી સામે, જ્યારે પુરૂષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન થાઇલેન્ડના ખેલાડી સામે પરાજય થતાં ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, ભારતીય સમુદાયને સંબોધન કરશે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે ભારતમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ અને ગેસ ભંડાર સ્થાપવા સહિત અનેક કરાર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, અમદાવાદમાં ઉચ્ચસ્તરની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને ગૃહમંત્રાલયની મંજૂરી અને સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનની સેમીફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: जब हो रही है तो हमारी एक श्रोता ने याद किया है, हमें एक हल्की सी याद है कि गलियों और सड़कों पर लैंप पोस्ट हुआ करते थे, जिसमें एक सरकारी आदमी आता था जो लैंप पोस्ट में तेल भरता था और जला देता था. रात भर लैंप पोस्ट जलता था, सुबह अपने आप बुझ जाता था, तब सूरज की रोशनी से काम चलता था. जी हाँ, वो भी एक ज़माना था. एक श्रोता कह रहे हैं कि हमारी मम्मी दादी नानी ने लालटेन की रोशनी में कढ़ाई और सिलाई भी की है. हाँ वाकई, और बहुत सुंदर कशीदाकारी की है. अब सवाल ज़रा गौर से सुनिएगा. गाना पहचानना है आपको और फिल्म का नाम बताना है. कुछ इस तरह की लाइनें हैं कि चांद से देखा दूर चकोरा, धरती दूर गगन से, आँख से दूर है आँख का तारा, बिछड़ा फूल चमन से, ये कैसा दस्तूर यहाँ, ये कैसा दस्तूर यहाँ. तो तो पहचानिए।

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે. સૌપ્રથમ આજે સવારે તેમણે અમદાવાદમાં એસજી હાઇવે નજીક આવેલા દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યો અને વિવિધ મુદ્દાઓ પર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસે રહેશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શ્રી શાહ આજે અમદાવાદમાં ઉચ્ચસ્તરની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી રહ્યા છે. આજે અમદાવાદમાં સૌપ્રથમ યોજાયેલી બેઠકમાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત શ્રી શાહે શહેરમાં વૃક્ષારોપણ અને હરિયાળું આવરણ વધારવા અધિકારીઓને સૂચના આપી હોવાનું જણાયું છે. તેમણે ગાંધીનગર લોકસભામાં કરાયેલા વૃક્ષારોપણ અને આગામી મિશન 5 મિલિયન ટ્રી અંગે પણ ચર્ચા કરી. પ્રથમ બેઠક પૂર્ણ થયા બાદ હાલ બીજી બેઠક શરૂ થતાં શ્રી શાહ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણ અંગે ભારતીય રાષ્ટ્રીય રાજ

0: માર્ગ સત્તામંડળ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. તેમાં એસજી હાઇવેની ડિઝાઇન અને સતત વધતા અકસ્માત અંગે ચર્ચા કરાશે. આ સાથે જ વિશેષ વ્યૂહરચના અંગે પોલીસની તૈયારીઓ વિશે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. બકુલા પરમાર, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદના ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા નિર્મિત મિલિયન માઇન્ડ્સ ટ્રેક પાર્ક આઈટી અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તેમજ ગાંધીનગરના દશેલા ખાતે ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ મધુર ડેરી દ્વારા તૈયાર કરાયેલા અદ્યતન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્લાન્ટની ક્ષમતા 5 લાખ લીટરની હશે. આ ઉપરાંત શ્રી શાહ ગાંધીનગરમાં ઇન્ફોસિટી ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એનઆઈડી અમદાવાદના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું કે જનજાગૃતિ દ્વારા ડેન્ગ્યુ મુક્ત રાજ્યનો સંકલ્પ છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી નિમિત્તે શ્રી પાનશેરિયાએ ડેન્ગ્યુના અટકાયતી પગલાઓ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું આ લડાઈમાં જનસમુદાયનો સાથ અને સહકાર અત્યંત જરૂરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તેમાં પ્રવાસીઓ અને સ્થાનિકોને ડેન્ગ્યુના લક્ષણ, બચાવના ઉપાય અને સ્વચ્છતાના મહત્વ અંગે માહિતી અપાઈ. આ અંગે રાજ્ય વાહકજન્ય રોગ સલાહકાર વિશાલ ધામેલિયાએ વધુ માહિતી આપી.
2: આ ડેન્ગ્યુ દિવસ ઉજવવાનો આપણો ખાસ હેતુ છે, લોકોની અંદર ડેન્ગ્યુ વિશે જાગૃતિ આવે, ડેન્ગ્યુના નિવારણ અંગે સૌ લોકો સાથે મળીને કામ કરે. એના માટે ખાસ જરૂરી છે ડેન્ગ્યુ માટે જે મચ્છર ઉત્પત્તિ સ્થાન છે તેને અટકાવી, જેવી કે એમાં માટીના ઘડા છે, નાળિયેરના ખોલ છે, ટેરેસ ઉપરના જે ઢાંકણ છે એ ઢાંકીને રાખીએ, અને કોઈ પણ તાવ હોય તો નજીકની હોસ્પિટલમાં જઈને લોહીની તપાસ અવશ્ય કરાવીએ. પ્રદેશની અંદર વિવિધ આઈસી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.
1: સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢના ભવનાથમાં શનિ મંદિરમાં ગઈકાલથી યોજાયેલો કોમાત્મક યજ્ઞ આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂર્ણ થયો. બંને દિવસ ભક્તોએ શનિદેવ પર કાળા તલ, તેલ અને વિવિધ વસ્તુઓનો અભિષેક કરીને પોતાના દુઃખ દર્દ દૂર કરવા પ્રાર્થના કરી. આ સાથે લાંબા સમય બાદ આજે શનિવાર, અમાસ અને શનિ જયંતિનો સમન્વય જોવા મળ્યો. જામનગરમાં પણ નાગેશ્વર વિસ્તારમાં શનિ જયંતિ નિમિત્તે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી. મંદિરના પૂજારી કપિલગીરી ગોસ્વામીએ શનિ જયંતિનું મહત્વ સમજાવ્યું હતું.
3: આજે આપણે કહીએ કે શનિ જયંતિ મહોત્સવ, શનિવાર, શનિ જયંતિ, અમાસ અને શનિ અમાવસ્યા બધું આપણે આજે જોઈએ તો 13 થી 14 વર્ષ પછી આવો યોગ આવ્યો. આજે જો આપણે શનિદેવની પૂજા કરીએ તો શનિદેવનો એક સારો એવો આપણે માથે એક સારી દ્રષ્ટિ પડે છે, અને શનિદેવનો સારો આપણે જે પનોતીમાં રાહત આપે છે, અને શનિદેવની પૂજા કરવાથી શનિદેવનું સારું ફળ પણ મળે.
1: રાજકોટમાં જિલ્લા પંચાયત અને તે અંતર્ગત આવતી તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. વિકાસ કમિશનર KL બચાણીએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. અમારા પ્રતિનિધિ જયદીપ પંડ્યા જણાવે છે કે જિલ્લા પંચાયતમાં આગામી 24 તારીખે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, જ્યારે 25 તારીખે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં 22 તારીખે ઉમેદવારીપત્ર ભરી શકાશે અને 23 તારીખે તેની ચૂંટણી યોજાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજના કાર્યક્રમની શરૂઆત આશી આરતી મુનશીના કંઠે ગવાયેલ સુરેશ દલાલની આ ગીત રચનાથી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ આશિત દેસાઈ અને આરતી મુનશીના કંઠે તુષાર શુક્લની આ ગીત રચના.

0: શ્રોતા મિત્રો, 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો કાર્યક્રમમાં. લઈએ એક વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
3: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
2: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
3: શું વાત કરે છે?
2: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079

0: 232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: હરરોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
6: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
5: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
6: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
5: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
7: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. રેખા ત્રિવેદી અને ઉદય મજમુદારના સ્વરમાં સાંભળી રમેશ પારેખની ગીત રચના.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: शु तमे तैयार छो? हीट स्ट्रोक थी बचवानी, गर्मी मा लू लागवा थी बचवा माटेना खास पगला, हीट वेव दरमियान बाहर निकलवानू टाळवू, आखू शरीर अने माथू ढंकाय तेवी रीते सफेद सुतराऊ कपड़ा पहेरवा, टोपी चश्मा छत्री नो उपयोग करवो, वारंवार पाणी पीवू, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
3: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
4: श्रोता मित्रों, आ साथे ज गुजराती गीतों कार्यक्रम समाप्त थयो. 96.7 FM पर आप सांभळी रह्या छो विविध भारतीनी विज्ञापन प्रसारण सेवाना अमदावाद केन्द्रनुं प्रसारण. बपोरना 3 થવા જાય છે. હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

દોસ્તો, આપે આપના રેડિયો સેટ પર ટ્યુન ઇન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, અને પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ. શ્રોતા મિત્રો, ધ્વનિ તરંગોના તાલ પર આપની રેડિયો દોસ્ત કૃપાલી કાર્યક્રમ સરગમમાં આપ સૌનું સ્વાગત કરે છે. આજનો આ કાર્યક્રમ ફન, ફ્રેન્ડશિપ અને ધમાકેદાર બીટ્સના નામ. તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ મસ્તી, મિત્રતા અને ફ્રી સ્પિરિટથી ભરેલા મિલેનિયલ અને ઝેન્જી જનરેશનની ભાષામાં યોલો, યુ ઓન્લી લિવ વન્સ આ વાક્યની સાર્થકતા પુરવારતું ઝોયા અખ્તર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારાના ગીતથી.

રિંગટોન, માત્ર ધ્વનિનો સૂર નહીં પર દિલના દરવાજા પર દસ્તક છે. ફોન કી ઘંટિયા યું હી નહીં બજતી, ફોન કી ઘંટિયા યું હી નહીં બજતી, કોઈ તો હૈ જો હમે યાદ કરતા હૈ.

દોસ્તો, ગીતો માત્ર સાંભળવા માટે જ નથી હોતા, પરંતુ અનુભવવા માટે પણ હોય છે, ચાહે પછી કોઈ પણ ભાષાના કેમ ના હોય. તો ચાલુ કાર્યક્રમમાં પંજાબી અને બોલિવૂડ તડકાનું આ પરફેક્ટ કોમ્બિનેશનનું સોંગ સાંભળીએ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે માણ્યું ફિલ્મ લવ આજકલનું આ ગીત. કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે ફિલ્મ બેન્ડ બાજા બારાતનું ગીત, બેની દયાલ અને હિમાની કપૂરના યુગલ સ્વરોમાં, જેમાં શબ્દરચના છે અમિતાભ ભટ્ટાચાર્યની અને તેમાં સંગીત સજાવ્યું છે સલીમ સુલેમાને.

દોસ્તો, કેટલાક ગીતો લાગણીથી ભરેલા હોય છે, કેટલાક સમજણના સૂરથી સજેલા હોય છે. ક્યારેક રડાવી દે, ક્યારેક હસાવી દે, પણ તણાવભરી જિંદગીમાં, ધંધા રોજગારમાં, ઘરબાર પરિવારના દરેક ખૂણામાં જ્યારે નકારાત્મક ભાવ આવે છે, ત્યારે આ ગીતો બધા ભાવને ઓગાળી જીવનમાં રોમાંચ ભરી દે છે.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે માણ્યું ફિલ્મ રાબ્તાનું આ ગીત, અને કાર્યક્રમમાં હવે રજૂ કરીએ છીએ બેની દયાલ, શેફાલી અલવારીસ અને શાલમલી ખોડગલેના સ્વરોમાં ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોનું આ ગીત. ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય અને ઇરશાદ કામિલ, સંગીતકાર પ્રીતમ.

સંગીત ખરેખર આપણા મૂડને બદલી નાખે છે, અને જ્યારે બીટ્સ એટલી કેચી હોય ત્યારે આખો દિવસ સ્પેશિયલ બની જાય છે. આ સાથે જ સરગમના સંગીતમય સફરને અહીંયા સમાપ્ત કરીશું. આશા છે કે આજનું આ પ્લેલિસ્ટ એ તમારા દિવસને થોડું વધારે ઉર્જામય અને તમને ખુશીથી ભરી દીધું હશે. તો તમારી દોસ્ત કૃપાલીને રજા આપશો. ફરી મળીશું નવા ગીતો, નવી મસ્તી અને નવી વાઇબ સાથે. ત્યાં સુધી ખુશ રહો, સંગીત સાંભળતા રહો અને લાઈફને દિલથી એન્જોય કરતા રહો.

દોસ્તો, આપ જોડાયેલા છો FM 96.7 ની સાથે, અને હવે સમય થયો છે કાર્યક્રમ સુરીલી સાંજનો. અને કાર્યક્રમમાં માણીએ કેટલાક ગુજરાતી ગીતો.

કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે નિશા ઉપાધ્યાય અને સાથીઓના સ્વરમાં આ ગીત રચના.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: હર રોજ સુબહ 7 વાગે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: કાર્યક્રમમાં હવે માણીએ નિશા ઉપાધ્યાયની સાથીઓના સ્વરમાં કૌશિક મિશ્રના સંગીતથી સજાવેલી આ ગીત રચના.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત

0: થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો FM 96.7 ની સાથે અને માણી રહ્યા છો કેટલાક ગુજરાતી ગીતો કાર્યક્રમ સુરીલી સાંજમાં. અને હવે પ્રસ્તુત છે આંચલ મહેતાના સ્વરમાં આ ગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સુરીલી સાંજ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીના વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર 96.7 FM સાથે. અને હવે પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. તો શ્રોતા મિત્રો, કાર્યક્રમની પ્રારંભે અમે પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મ ડિસ્કો ડાન્સરનું આ ગીત પાર્વતી ખાનના સ્વરમાં, જેમાં શબ્દરચના છે અંજાનની અને તેમાં સંગીત પુરાવ્યું છે બપ્પી લહેરીએ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: શું તમે તૈયાર થયા છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત
2: કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે નાઝિયા હુસેનના સ્વરમાં ફિલ્મ કુરબાનીનું આ ગીત. ગીતકાર ઇન્દિવર, સંગીતકાર બિંદુ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: કાર્યક્રમમાં હવે રજૂ કરીએ છીએ ઉષા ઉત્થુપ અને સાથીઓના સ્વરમાં ફિલ્મ શાલીમારનું આ ગીત, જેમાં શબ્દરચના છે આનંદ બક્ષીની અને તેમાં સંગીત પરોવ્યું છે RD બર્મને.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક

0: કક્ષાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, 96.7 FM પર આપ માણી રહ્યા છો જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. અને કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે ફિલ્મ સ્ટારનું આ ગીત, નાઝિયા હુસેનના સ્વરમાં. ગીતકાર ઇન્દિવર, સંગીતકાર બિંદુ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ આશા ભોસલે, બપ્પી લહેરી અને શશી કપૂરના યુગલ સ્વરોમાં ફિલ્મ નમક હલાલનું આ ગીત. ગીતકાર અંજાન, સંગીતકાર બપ્પી લહેરી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે આશા ભોસલેના સ્વરમાં ફિલ્મ નમક હલાલનું આ ગીત. ગીતકાર અંજાન, સંગીતકાર બપ્પી લહેરી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે ફિલ્મ ડાન્સ ડાન્સ નું આ ગીત અલીશા ચનયના સ્વરમાં. ગીતકાર અંજાન, સંગીતકાર બપ્પી લહેરી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો એફએમ 96.7 ની સાથે અને માણી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે ફિલ્મ જાબાસુઆ કી સપનાના સ્વરમાં ગીતકાર ઇન્દિવર સંગીતકાર કલ્યાણજી આનંદજી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં પ્રસ્તુત છે ફિલ્મ અરમાનનું આ ગીત ઉષા ઉત્થુપ અને સાથીઓના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ કેન્દ્ર 96.7 FM.

0: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીના વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રની સાથે. અને થોડીક ક્ષણોમાં આપ માણશો અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી રિલે કાર્યક્રમ વિશેષ જયમાલા.
1: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन, धूप, अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.

શ્રોતા મિત્રો, કાર્યક્રમ વિશે જયમાલામાં લઈએ એક નાનકડો વિરામ અને સાંભળીએ પ્રાદેશિક સમાચાર, અને ત્યારબાદ આપ માણી શકશો કાર્યક્રમ વિશે જયમાલાનો શેષ ભાગ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા વોર્ડના તળાવના આંતર જોડાણનું કામ ઝડપથી પૂર્ણ કરવા શ્રી શાહની અધિકારીઓને સૂચના. ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ભવ્ય ઉજવણી. રાજ્યમાં 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. અમદાવાદમાં એસજી હાઇવે નજીક દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો અને વૃક્ષારોપણ અંગે અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે શ્રી શાહે બેઠક યોજી તેમને જરૂરી સૂચન આપ્યા. બપોર બાદ શ્રી શાહે અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના 2 દિવસના પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી કર્યો. તેમણે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બેઠક યોજી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ સાથે સરખેજ ગાંધીનગરના આધુનિકીકરણ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના આંતરજોડાણ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કામોની સમીક્ષા કરી હતી. શ્રી શાહે આ કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં આવતા મહાનગરપાલિકાના 70 નવનિયુક્ત કાઉન્સિલર સાથે બેઠક કરી હતી, તેમજ લોકોની સમસ્યાઓ અને રજૂઆત અંગે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન કરવા શ્રી શાહે કાઉન્સિલરોને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી શાહે નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી વિધાનસભા વોર્ડના 9 નિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત હોસ્પિટલ અને જૂની હોસ્પિટલના સમારકામ માટે પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી. આ સાથે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાર્વજનિક હોસ્પિટલમાં તમામ લોકોને સારી સુવિધા આપવા પર ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સુધી રાજ્યના પ્રવાસે છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2026-27માં વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું. આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ માટે નાગરિકોને સહભાગી બનાવવા નિઃશુલ્ક રોપાનું વિતરણ કરાશે, તેમજ ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને એક છોડ અપાશે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25 લાખ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5,42,000થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં આ અભિયાન અંતર્ગત શ્રી શાહે વધુને વધુ વૃક્ષારોપણ દ્વારા આગામી પેઢી માટે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી શાહે સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે આયોજનની સમીક્ષા પણ કરી હતી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ તમામ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદાર ડીપીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસાની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી. તેમણે ચોમાસાને ધ્યાનમાં રાખીને આગામી 15 દિવસમાં હીટવેવ, પૂર વગેરે આપત્તિ સંબંધિત વિવિધ કવાયત તાલુકા સ્તરે હાથ ધરવા સૂચના આપી. આ અંગે સુશ્રી રવિએ દરિયાકિનારાના જિલ્લામાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિશેષ કવાયત યોજવા પર ભાર આપ્યો. ઉપરાંત તેમણે જે તે વિસ્તારમાં આવતા જોખમી સ્થળો, મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે જૂના ઘરનું અત્યારથી જ યોગ્ય મેપિંગ કરીને પગલાં લેવા ઉપરાંત રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર સંદર્ભે જે જગ્યાઓ ખાલી હોય તે પણ ઝડપથી ભરવા સંબંધિતોને તાકીદ કરી હતી. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ઉજવણી થઈ રહી છે. આજે શનિવાર, અમાસ અને શનિ જયંતિ ત્રણેય એક જ દિવસે આવતા શુભ સંયોગ રચાયો છે. આજના પાવન દિવસે બોટાદમાં પાંડવકાલીન નવહત્તા

0: હનુમાનજી મંદિરમાં એક સાથે 42 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. શનિ જયંતિએ નવગ્રહ શાંતિ મંદિર ભક્તિ અને આસ્થાનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. આ અનોખા અને ઐતિહાસિક ધાર્મિક પ્રસંગની ગોલ્ડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ નોંધ લઈ મંદિર ટ્રસ્ટને સન્માનપત્ર અર્પણ કરાયું. આ અંગે મહંત શ્રી નિર્મળાનંદ સરસ્વતીજીએ પ્રતિક્રિયા આપી છે.
1: શ્રી નવગ્રહ તથા 27 નક્ષત્રોની એક સાથે પ્રાણ પ્રતિષ્ઠા શ્રી નવહત્તા હનુમાન મંદિર ખાતે આ થઈ ગઈ છે. આ પ્રસંગમાં હજારોની સંખ્યામાં બોટાદકર તથા સમસ્ત સનાતન ધર્મીઓ ઉપસ્થિત હતા. મહાપ્રસાદીથી લઈને નવકુંડી હવન આમાં આયોજન કરવામાં આવ્યું હતું અને સરસ મજાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેની નોંધ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગઈ છે કે 27 નક્ષત્ર અને 9 ગ્રહનું ક્યાંય પણ મંદિર નહીં, આ સૌથી પ્રથમ બનવાવાળું મંદિર છે શ્રી નવહત્તા હનુમાન મંદિર ખાતે.
0: બીજી તરફ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાને આજે શનિવાર નિમિત્તે ફૂલોનો વિશેષ શણગાર કરાયો, તેમજ દાદાને ચાંદીનો મુગટ અને વાઘા પણ અર્પણ કરાયા. પોરબંદરના બગવદરથી અંદાજે 12 કિલોમીટર દૂર આવેલા હાથલા ગામના પાવન સ્થળ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ભગવાન શનિદેવનો આ સ્થળ પર જન્મ થયો હોવાનું મનાય છે. અહીં શનિદેવ બાળ સ્વરૂપે બિરાજમાન હોવાથી મહિલાઓને પણ ગર્ભગૃહમાં જઈ દર્શન કરવાની વિશેષ મંજૂરી છે. આ અંગે શનિ મંદિરના પૂજારી મગનગીરી ગોસ્વામીએ વધુ માહિતી આપી છે.
2: શનિદેવ જન્મ સ્થળ આથલા એવી આ એક જગ્યા છે, એક સ્થળ છે, ને આજની તારીખમાં અનોખો સહયોગ હોય છે જે શનિ મહારાજનો, અને ખાલી કેવલ માત્ર દર્શન કરવાથી એટલા બધા ફાયદા, એટલા બધા સંકટો તમારા દૂર કરે ભગવાન શનિદેવ. સારાસાથી પનોતી, અઢીવરાના પનોતી અહીંયા મોજૂદ છે. ભાણવડથી 22 કિલોમીટર, પોરબંદરથી 32 કિલોમીટર, અને આજની તારીખમાં એટલી બધી ભીડ, એટલા બધા દર્શનીઓ આવે કે લગભગ ઓછામાં ઓછા 2-3 લાખ, 4 લાખ એની આસપાસ લોકો અહીં આવી જતા હોય છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું, આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. દરમિયાન રાજ્યમાં હાલ ક્યાંય પણ હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની કોઈ સંભાવના નથી.
3: आने वाले 7 दिनों के लिए गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख चेंज रहेगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे, जहां पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है वल्लभ विद्यानगर आनंद में 42.3 डिग्री सेल्सियस.
0: ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં નોંધાયું છે. આ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં ઉનાળાની ગરમીને ધ્યાને રાખી પ્રાણીઓ અને પક્ષીઓની વિશેષ સંભાળ રાખવામાં આવી રહી છે. પ્રાણીઓ માટે એસી સહિતની સુવિધા કરવામાં આવી હોવાનું એકતાનગર જંગલ સફારીની નિદેશક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું છે.
4: जानवरों को 24x7 पानी का अवेलेबिलिटी किया गया है, जिससे कि उनको कोई दिक्कत ना हो. साथ में शेड्स बनाए गए हैं, जिससे कि वो गर्मी में उस शेड्स के नीचे जाके उनको राहत मिल सकती है. खाने में जितने भी हमारे वाटर रिटेनिंग फ्रूट्स हैं, जिसमें कि पानी का ज्यादा मात्रा होता है, जैसे तरबूज हो गया, खरबूज हो गया, ककड़ी हो गया, खीरा हो गया, तो ये सब जानवरों को ज्यादा से ज्यादा खिलाया जा रहा है. और साथ साथ में ORS का भी व्यवस्था किया गया है वेटनरी टीम से, जिससे कि इनको कोई गर्मी से दिक्कत ना हो.
0: ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. લગભગ 1 મહિના પછી કોલકાતાની ટીમ તેના ઘર આંગણે મેદાનમાં ઉતરશે. આ સ્પર્ધામાં ટકી રહેવા કોલકાતા એડી ચોટીનું જોર લગાવશે, જ્યારે ગુજરાતની ટીમની નજર પોઈન્ટ ટેબલમાં ટોચના 2 ક્રમમાં સ્થાન મેળવવા પર રહેશે. પોઈન્ટ ટેબલમાં હાલ અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની કોલકાતાની ટીમ હાલ 8મા ક્રમે છે. ગાંધીનગરમાં યોજાયેલી

0: લી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ મહિલાઓની 77 કિલો શ્રેણીમાં 3 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલો અને કુલ 220 કિલો વજન ઉપાડીને આ સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, તેમાં મહેસાણામાં ઉર્જામંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોમાં એસટી બસ, પાણીની સુવિધા, પાણીની ટાંકીઓ બનાવવા, નહેરોની સફાઈ જેવી પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત વડોદરા, મહીસાગર, બનાસકાંઠા અને નર્મદામાં પણ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ યોજાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા વોર્ડના તળાવના આંતરજોડાણનું કામ ઝડપથી પૂર્ણ કરવા શ્રી શાહની અધિકારીઓને સૂચના. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ભવ્ય ઉજવણી અને રાજ્યમાં 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री.
2: सुबह जलाओ शाम जलाओ
3: देव दर्शन धूप.
2: सुबह जलाओ शाम जलाओ
3: देव दर्शन धूप.
4: वहाँ के बच्चों को पता ना था कि बारिश होती क्या है. पीने के लिए खारा पानी वो लोग कई मील दूर से लाया करते थे. उनके जानवर भूख और प्यास से मर रहे थे. गरीबी महामारी की तरह फैली हुई थी. मगर कोई भी राजपूत अपना गांव, अपनी धरती छोड़कर जाने के लिए राजी नहीं था. और ना ही गरीबी से तंग आकर कोई भीख मांगता हुआ दिखाई देता था. उस वक्त मुझे लगा ये भी एक जंग है. कुदरत के साथ जंग, गरीबी के साथ जंग, हालात के साथ जंग, और इनकी ज़िंदगी मसलसल एक जंग है. ये भी बहुत बड़े सैनिक हैं. भगवान करे राजस्थान की उस तपती हुई रेत पर बादल झूमे, सावन बरसे.

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો FM 96.7 સાથે. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર 7:50 થવા આવી છે અને સમય થયો છે ગુજરાતી સમાચારનો. અને ત્યારબાદ આપ સાંભળી શકશો બરાબર 8 કલાકે કાર્યક્રમ હવા મહેલ.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીના સામનો કરવામાં સાથે મળીને કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવા ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી. અને ગુજરાતમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીનો સામનો કરવા માટે વિશ્વસનીય, પારદર્શક અને ભવિષ્ય માટે તૈયાર આપૂર્તિ વ્યવસ્થા બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. 5 દેશોના તેમના પ્રવાસના ભાગરૂપે આજે નેધરલેન્ડના હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વ કોવિડ રોગચાળો, ચાલી રહેલા સંઘર્ષો અને ઉર્જા સંકટ સહિત અનેક મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: તેમણે કહ્યું કે જો આ પડકારોનો ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો વૈશ્વિક વિકાસ પર અસર પડી શકે છે અને મોટી વસ્તી ગરીબીમાં ધકેલાઈ જઈ શકે છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે 21મી સદીમાં ભારત તકોની ભૂમિ તરીકે ઉભરી રહ્યું છે, જે ટેકનોલોજી અને માનવીય મૂલ્યો બંનેના આધારે પ્રગતિ કરી રહ્યું છે. બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની 5 દેશોની મુલાકાતના બીજા તબક્કા દરમિયાન નેધરલેન્ડના રાજા વિલિયમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. અમદાવાદમાં એસજી હાઇવે નજીક દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો અને વૃક્ષારોપણ અંગે અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે શ્રી શાહે બેઠક યોજી તેમને જરૂરી સૂચન આપ્યા. બપોર બાદ શ્રી શાહે અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
2: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના 2 દિવસના પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી કર્યો. તેમણે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બેઠક યોજી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ સાથે સરખેજ, ગાંધીનગરના આધુનિકીકરણ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના આંતરજોડાણ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કામોની સમીક્ષા કરી હતી. શ્રી શાહે આ કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં આવતા મહાનગરપાલિકાના 70 નવનિયુક્ત કાઉન્સિલર સાથે બેઠક કરી હતી. તેમજ લોકોની સમસ્યાઓ અને રજૂઆત અંગે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન કરવા શ્રી શાહે કાઉન્સિલરોને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી શાહે નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી વિધાનસભા વોર્ડના નવનિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત હોસ્પિટલ અને જૂની હોસ્પિટલના સમારકામ માટે પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી. આ સાથે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાર્વજનિક હોસ્પિટલમાં તમામ લોકોને સારી સુવિધા આપવા પર ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સુધી રાજ્યના પ્રવાસે છે. પ્રવેશ અડિયા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2026-27માં વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું. આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ માટે નાગરિકોને સહભાગી બનાવવા નિઃશુલ્ક રોપાનું વિતરણ કરાશે, તેમજ ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને એક છોડ અપાશે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા

0: 25 લાખ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5,42,000થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના 5 દેશોના પ્રવાસના ભાગરૂપે આવતીકાલે સ્વીડનની મુલાકાત લેશે. 2018માં ભારત નોર્ડિક સમિટના ઉદઘાટન માટે સ્વીડનની મુલાકાત પછી આ તેમની બીજી નોર્ડિક મુલાકાત હશે. સ્વીડનના ઔદ્યોગિક કેન્દ્ર ગોથેનબર્ગની મુલાકાતથી ભારત અને સ્વીડન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થવાની અપેક્ષા છે. આકાશવાણી સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં સ્વીડનના ભારતના રાજદૂત શ્રી અનુરાગ ભૂષણે આ મુલાકાતના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
1: We have a very long-standing partnership with Sweden on defense.
2: रक्षा क्षेत्र में स्वीडन के साथ हमारी साझेदारी बहुत पुरानी है, लेकिन अब ये रिश्ता सिर्फ खरीदार विक्रेता के संबंध से आगे बढ़कर रक्षा साझेदार के रिश्ते में बदल गया है. अब दोनों देश और दोनों देशों की कंपनियां मिलकर रक्षा उपकरण बनाने और उनके उत्पादन करने की दिशा में काम कर रही हैं. प्रधानमंत्री नरेंद्र मोदी की पहल जैसे आत्मनिर्भर भारत और मेक इन इंडिया और साथ ही देश में हुए बुनियादी ढांचे के विकास से इस प्रयास को और भी अधिक गति मिली है.
1: एंड ऑल्सो इंफ्रास्ट्रक्चर डेवलपमेंट दैट हैज हैपेंड.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે નીટ યુજી 2026 પરીક્ષા સંબંધિત બાયોલોજી પેપર નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી મનીષા ગુરૂનાથ માંધારે મહારાષ્ટ્રના પુણેના એક વરિષ્ઠ વનસ્પતિ શાસ્ત્ર શિક્ષિકા છે અને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા તેમને નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું કે આરોપીને વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના પ્રશ્નપત્રોની સંપૂર્ણ એક્સેસ હતી. સીબીઆઈએ જણાવ્યું કે 14 મેના રોજ ધરપકડ કરાયેલી મનીષા વાઘમારે દ્વારા સંભવિત નીટ ઉમેદવારોને એકત્રિત કરતા હતા અને પુણે સ્થિત તેમના નિવાસસ્થાને આ વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ વર્ગો ચલાવતા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરથી ધરપકડ કરવામાં આવી છે. ભારતની માદક પદાર્થ વિરોધી એજન્સીએ ઓપરેશન રેઝિપલ હેઠળ પહેલીવાર 182 કરોડ રૂપિયાના કેપ્ટાગોન માદક પદાર્થ જપ્ત કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે સરકાર ભારતને નશામુક્ત દેશ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાઈ દેશોમાં જતી માદક પદાર્થની જપ્તી અને વિદેશી નાગરિકની ધરપકડ આ દિશામાં ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે. ભારતીય સેનાના વડા ઉપેન્દ્ર ત્રિવેદીએ આતંકવાદીઓને આશ્રય આપવા અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ બંધ કરવા પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. નવી દિલ્હીમાં સેના સંવાદને સંબોધતા શ્રી ત્રિવેદીએ કહ્યું કે જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે ભારતના ભૂગોળ અને ઇતિહાસનો ભાગ રહેવા માંગે છે કે નહીં. ભારતીય સેનાના વડાની આ ટિપ્પણી આતંકવાદ સામે ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે.
2: अगर आपने मुझे पहले सुना है तो मैंने यही कहा था कि अगर पाकिस्तान आतंकवादियों को पनाह देना और भारत के खिलाफ आतंकी गतिविधियां जारी रखता है तो उसे ये खुद तय करना होगा कि वो भूगोल का हिस्सा बना रहना चाहता है या इतिहास का या किसी का भी नहीं.
0: શિક્ષણ મંત્રાલયે દેશમાં 14-18 વર્ષની વયના બાળકોમાં શાળા છોડી દેનારાઓની વધતી સંખ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા સચિવ સંજીવ કુમારની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા પ્રસ્તાવિત નવી પહેલના અમલીકરણ વ્યૂહરચનાની સમીક્ષા કરવામાં આવી હતી. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ મહિલાઓની 77 કિલો શ્રેણીમાં 3 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલોગ્રામ અને કુલ 220 કિલોગ્રામ વજન ઉપાડીને આ સિદ્ધિ મેળવી. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનમાં સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી ફાઇનલમાં પહોંચી. આ જોડીએ બેંગકોકમાં સેમીફાઇનલમાં મલેશિયાના ગો સેફેઈ અને નૂર ઇઝુદ્દીનને 19-21, 22-20, 21-16 હરાવીને પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. હવે ફાઇનલમાં આવતીકાલે તેમનો સામનો લિયો રોલી કાર્નાન્ડો અને ડેનિયલ માર્થીની ઇન્ડોનેશિયન જોડી સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારત અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીનો સામનો કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના

વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવા ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી. અને ગુજરાતમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: दोस्तों को लेकर आए।
1: દેશની સુરેલી ધડકન વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે FM 96.7। રજૂ કરીએ છીએ કાર્યક્રમ ઝરોખા ચિત્રલોક। કાર્યક્રમ ઝરોખામાં આપને જણાવીએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા।

હમણાં જ બરાબર 9 વાગે કાર્યક્રમ આપકે લીએ 9:30 કાર્યક્રમ ફિલ્મ સંગીત છાયા ગીત કાર્યક્રમ બરાબર 10 કલાકે અને અમારા આજના પ્રસારણનું છેલ્લું નજરાણું કાર્યક્રમ ઢલતી જાય રાત બરાબર 10:30

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. અને હવે રજૂ કરીએ છીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારા, 6:35 શ્રી રામચરિત માનસ ગાન.

બરાબર 7 કલાકે આપ માણશો કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. 7:30 કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. 8:15 કાર્યક્રમ ત્રિવેણી.

8:35 આપ માણશો કાર્યક્રમ ચિત્રલોક. આજ કે ફનકાર બરાબર 9:30 10:02 માણશો આપ કેટલા ગુજરાતી ગીત કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ બરાબર 10:30 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે બરાબર 11:02 અને જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ બરાબર 11:30

બપોરે 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ, 2 વાગે માણશું કાર્યક્રમ ત્રિવેણી. કાર્યક્રમ ગુજરાતી ગીત બરાબર 2:35. 3 વાગ્યાથી આપ માણી શકશો અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી રિલે કાર્યક્રમ મન ચાહે ગીત બરાબર 3 કલાકે. 3:30 કાર્યક્રમ નાટ્ય તરંગ ડ્રામા અને 4 વાગે પિટારા બોમ્બે ટોકીઝ.

શ્રોતા મિત્રો, સાંજે 5 વાગે માણસો કાર્યક્રમ સરગમ, 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર બરાબર 6 વાગે, અને 7 વાગે માણશું કાર્યક્રમ વિશેષ જયમાલા. શ્રોતા મિત્રો, 8 વાગે માણશું અમારો નિત્ય પ્રસારિત કાર્યક્રમ હવા મહેલ, 8:15 જરોખા ચિત્રલોક, બરાબર 9 કલાકે માણશો કાર્યક્રમ આપકે લીએ. ફિલ્મ સંગીત કાર્યક્રમ બરાબર 9:30 છાયાગીત બરાબર 10 કલાકે, અને 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક, ગીતો નવા જમાનાના. અને કાર્યક્રમની પ્રારંભે સાંભળીએ ફિલ્મ સન ઓફ સરદાર 2નું આ ગીત વિકાસ માનના સ્વરમાં, જેમાં શબ્દરચના છે ખારાની અને સંગીત આપ્યું છે સની વીકે.

0: ક્યાં ચાલ્યા પપ્પા? આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ પરંપરા અને સાચેત ટંડનના યુગલ સ્વરોમાં ફિલ્મ રેડ ટુનું આ ગીત, જેમાં શબ્દરચના છે કૌશિર મુનિની અને સંગીત છે સાચેત પરંપરાનું.

કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ રેટ્રોનું ગીત પુન્યા સેલ્વાના સ્વરમાં. શબ્દરચના છે રકીબ આલમની અને સંગીત છે સંતોષ નારાયણનું.

બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે શ્રેયા ઘોષાલ અને જુબિન નોતિયાલના યુગલ સ્વરોમાં ફિલ્મ ધડક 2નું આ ગીત. ગીતકાર રશ્મિ વિરાગ, સંગીતકાર જાવેદ મોહસિન.

દોસ્તો, કાર્યક્રમના અંતમાં પ્રસ્તુત છે સાચિત ટંડન અને અક્ષા સિંહના યુગલ સ્વરોમાં ફિલ્મ મેટ્રો ઇંધનોનું આ ગીત. ગીતકાર મયુરપુરી, સંગીતકાર પ્રીતમ.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત થાય છે. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો FM 96.7ની સાથે અને બરાબર 8:45 આપ સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સમાચાર સંધ્યા.

કાર્યક્રમમાં હવે માણીએ અદનાન સામીના સંગીત અને સ્વરથી સજાવેલું ફિલ્મ લકીનું આ ગીત.

કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે શાનના સ્વરમાં ફિલ્મ પ્યાર મેં કભી કભીનું આ ગીત. ગીતકાર વિશાલ, રાજકૌશલ સંગીતકાર વિશાલ સિરાજ અને સંપ્રત.

ની રચના જેને સંગીતથી સજાવી છે વિશાલ અને શેખરે, સ્વર આપ્યો છે સુનિધિ ચૌહાણ અને શાને, અને ફિલ્મનું નામ છે તારારમપમ.

કાર્યક્રમમાં હવે સાંભળીએ અલકા યાજ્ઞિક અને શાનના યુગલ સ્વરોમાં ફિલ્મ બસ ઇતના સા ખ્વાબેનું આ ગીત, જેમાં શબ્દરચના છે ગોલ્ડી બહેલ અને શ્યામરાજની, અને તેમાં સંગીતના સૂર સજાવ્યા છે આદેશ શ્રીવાસ્તવે.

શ્રોતા મિત્રો, કાર્યક્રમ ફિલ્મ સંગીતના અંતમાં પ્રસ્તુત છે સાઈદ કાદરીની રચના, સંગીત છે પ્રીતમનું, સ્વર કેકેનું અને ફિલ્મ છે ગેંગસ્ટર.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ ફિલ્મ સંગીત અહીં સમાપ્ત થાય છે. દોસ્તો, મારા સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર રાતના 10 થવા આવ્યા છે અને થોડીક ક્ષણોમાં આપ માણશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી રેલી કાર્યક્રમ છાયા ગીત.